વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે રવિવાર, શ્રાવણ માસ, દિનાંક 11, શક્ષવત 1948, એટલે કે તારીખ 2 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જયંતિ ચાવડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા પહેલનો પ્રારંભ

0: આવશે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. સમાચાર વિગતવાર. દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હાંકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે.
1: ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદવ્યાસ બિલ્ડિંગ ખાતે જે સેમિનાર હોલ છે તેમાં આપણે જિલ્લા કક્ષાનો માય ભારતનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. વરસાદ અને બીજી પરિસ્થિતિઓને જોતા 250 વધુ યુવાનો એમાં જોડાય તેવી અમે અપેક્ષા કરીએ છીએ. અને જે લોકો નથી જોડાઈ શકવાના તે પીએમ વેબકાસ્ટની જે લિંક છે કે જેમાં માનનીય મોદીજી તમામ દેશના યુવાનોને જ્યારે આહવાન કરશે તો વર્ચ્યુઅલી એમનો જોડાઈને લાઈવ લાભ પણ મેળવી શકશે. તો યુવાનોને માય ભારત તરફથી અને જિલ્લાના યુવા અધિકારી તરીકે એક મારી હંબલ અપીલ રહેશે કે આવો આપણે મળીને એક નશામુક્ત ભારતની સંકલ્પનાને સાકાર કરીએ.
0: રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત ગુજરાત રાજ્યને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ચાલુ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 2026 દરમિયાન પૂરથી પ્રભાવિત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117.85 કરોડના અગાઉથી મંજૂર ભંડોળને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર અસરકારક રાહત બચાવ અને પુનર્વસન પગલાં માટે રાજ્યોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને પરિસ્થિતિ પર સતત બારીકાઈથી નજર પણ રાખવામાં આવશે. નવસારીના ગણદેવી વિસ્તારમાં વીજ કરંટ લાગતા 3 શ્રમિકોના મોત થયા હતા. દુર્ઘટનાની જાણ થતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તાત્કાલિક ગણદેવી પહોંચી મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી. આ દરમિયાન સરકાર અને સ્થાનિક તંત્ર તરફથી મૃતકોના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય રૂપે ચેક પણ અર્પણ કરવામાં આવ્યા. આ સાથે જ નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ રાહત બચાવ અને પુનઃસ્થાપન કામગીરીનું શ્રી પાટીલે મૂલ્યાંકન કરી તાગ મેળવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી પૂરથી પ્રભાવિત વિસ્તારો મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની પણ જાહેરાત કરી હતી.
2: ભવિષ્યમાં આવા કોઈ પણ પૂરમાં શિફ્ટિંગ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા અમે વિચારવા જઈ રહ્યા છીએ, એની પર પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ. આપણે સૌ સાથે મળીને નવસારી જિલ્લાને એક મોડલ જિલ્લા તરીકે વિકસાવવા માંગીએ છીએ કે પૂરમાં પણ કયા પ્રકારની તકેદારી અગમચેતી રાખીએ, એટલા માટે રેસ્ક્યુ કે કેસડોલ કે ફૂડ પેકેટની પણ જરૂર ન પડે એ પ્રકારની વ્યવસ્થા તરફ વિચારી રહ્યા છીએ.
0: રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના કારણે તંત્ર દ્વારા અનેક લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યું. જસદણમાં વરસાદ વચ્ચે પોલીસે રાતભર પેટ્રોલિંગ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી. ભારે વરસાદની સ્થિતિમાં નદી નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાનું પણ જણાવવામાં આવ્યું. હળવદના જૂના માલણિયાત ગામ નજીક રણ પાસે 2 મહિલા સહિત 5 લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરવા પહોંચેલી ફાયરની ટીમને પણ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી થતા કલેક્ટર સ્વપ્નિલ ખેરે તાત્કાલિક પરિસ્થિતિ તાગ મેળવી શકે તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સાબરકાંઠાના ઉમેદગઢ ગામે આવેલા વાઘા વિસ્તારમાં ફસાઈ ગયેલા એક વ્યક્તિનું ફાયર ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ઘટના સ્થળે પહોંચીને ફાયર ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી જરૂરી સાવચેતી સાથે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચાણવાટા વેંટીનગર સર્કલ વિસ્તારમાં ખાડી કાંઠે રહેતા શ્રમિકોનું સરથાણા પોલીસે સ્થળાંતર પણ કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _ABIDને ફોલો કરશો. રાજ્યમાં સતત મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257

0: તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોરબીમાં આશરે 9 ઇંચ, ટંકારામાં 8 ઇંચ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ, હળવદ અને વઢવાણમાં 6.5 ઇંચ, તિલકવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વીરપુર, સંતરામપુર, બાવડા, તાલાળા સહિત અનેક વિસ્તારોમાં 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા મોરવા ડપના હડપ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી 623 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જિલ્લા તંત્રએ હડપ નદી કાંઠાના ગામોને એલર્ટ કરી નદી કિનારે ન જવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા જણાવ્યું. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને મોડાસાના મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પાણી ફરી વળ્યા હોવાનું અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે.
1: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં જોવા મળી. ભિલોડા, શામળાજી, મોડાસા, માલપુર, મેઘરજ સહિતના વિવિધ તાલુકાઓના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ 4 રસ્તા ખાતે તેમજ બસ સ્ટેશનના પાછળના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: આ સાથે જ વરસાદથી પાણીની આવક થતા રાજકોટના આજી બે ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા 0.225 મીટર ખોલવામાં આવ્યા છે. રાજ્યમાં 4 સક્રિય હવામાન સિસ્ટમના કારણે આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાઈ સ્થિતિ તોફાની બનતા આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર 3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
2: योजना वार्डिंग दिया गया है भातभरण, फरसकांठा, सबरकांठा, पाटा और मेहसाना के लिए, सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. इसमें तटीय क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा में पवन चलने का स्थिति बने रहेंगे. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है. इसमें जो स्पीड दिया गया है 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगी.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ શહેરના પ્રવાસે જશે. મુખ્યમંત્રી મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સૌપ્રથમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે પૂજિત વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 267 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનને સાકાર કરવા માટે નિપુણ ભારત મિશનનો અમલ થઈ રહ્યો છે, જે અંતર્ગત નિપુણ ગુજરાત અભિયાન હેઠળ હવે રાજ્યવ્યાપી બેન્ચમાર્ક સર્વે યોજવામાં આવશે. જીસીઆરટી દ્વારા જિલ્લા અને તાલુકા શિક્ષણ તંત્રને જારી કરાયેલા પરિપત્ર અનુસાર 4 ઓગસ્ટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે ભાષા એટલે કે વાંચન અને લેખનનું, જ્યારે 5 ઓગસ્ટે ગણિત એટલે કે સંખ્યા જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત કોમન એડમિશન સર્વિસ ચિકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી અને મુસાફરીની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવામાં આવી છે, તેમજ પરીક્ષાની નવી તારીખ પણ હવે આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગરાઈ નન્ની પરી ફાઉન્ડેશન દ્વારા ભારત એઆઈ પંચાયત મિશનની પ્રથમ રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ સરપંચોને પોતાના ગામડાઓને આદર્શ, સમૃદ્ધ અને સ્વસ્થ બનાવવા માટે દાર્શનિક અને વ્યવહારુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરપંચોએ પણ પોતાના ગામને મોડેલ ગામ બનાવવા ત્યાગ અને સંકલ્પ સાથે કામ કરવું જોઈએ. પંચમહાલની પંચામૃત ડેરીએ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે 2.5 લાખ દૂધ ઉત્પાદકોને રાહત આપતો નિર્ણય લીધો છે. ડેરીએ દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળના કેન્દ્રીય હિસ્સામાંથી પૂર પ્રભાવિત ગુજરાતને પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે 500 કરોડ રૂપિયા મંજૂર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાયનું વિતરણ. ગણદેવીમાં વીજ કરંટને કારણે 3 શ્રમિકોના મોત. મુખ્યમંત્રી આજે રાજકોટમાં પૂજિત રૂપાણી સંસ્થાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકોટની વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અંતર્ગત ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સર્વે કરાશે. પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે જીકાસ દ્વારા આજે યોજાનારી માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને માસ્ટર ઓફ ઓપ્ટોમેટ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર 0 આવી શકે. મેં

ગયું પેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો

0: વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો ડ્રગ વ્યસન સામેના આ 100 અઠવાડિયાના અભિયાનમાં ભાગ લેશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: इस अभियान में माई भारत के स्वयंसेवक, राष्ट्रीय सेवा योजना के स्वयंसेवक, युवा क्लब, स्कूल, कॉलेज, विश्वविद्यालय, गैर सरकारी संगठन, उद्योग संगठनों के युवा प्रकोष्ठ और 125 से अधिक सहयोगी आध्यात्मिक संगठन भी वर्चुअल माध्यम से शामिल होंगे. देश भर में प्रत्येक रविवार को साप्ताहिक गतिविधियों का आयोजन किया जाएगा, जिनका उद्देश्य नशा मुक्त समाज के निर्माण के प्रति जागरूकता फैलाना और जन भागीदारी को बढ़ावा देना है. इन गतिविधियों में खेल प्रतियोगिताएं, वॉकाथॉन, ध्यान सत्र, सांस्कृतिक कार्यक्रम, जन जागरूकता अभियान, नुक्कड़ नाटक, परिचर्चाएं, कला प्रतियोगिताएं और सामुदायिक सहभागिता कार्यक्रम शामिल होंगे. इस पहल का उद्देश्य युवाओं को नशे से दूर रहने के लिए प्रेरित करना और उन्हें अपने अपने समुदायों में सकारात्मक सामाजिक परिवर्तन का अग्रदूत बनने के लिए प्रोत्साहित करना है. सौम्या के साथ सकलैन अख्तर, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે. આ રકમ નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંતની છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ પ્રોજેક્ટ પર ખર્ચ વધારવા માટે વધારાનું ભંડોળ આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ, મધ્યપ્રદેશને 8,010 કરોડ, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે. ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી સેદવ બખ્તિયાર ઓદિલોવિચ આજે ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નવી દિલ્હીમાં એક વ્યાપાર મંચમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અને વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરાશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા નીટ પીજી 2026ની તૈયારીઓની સમીક્ષા કરી છે. ગઈકાલે મળેલી બેઠક દરમિયાન આ મહિનાની 30 તારીખે યોજાનાર પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નડ્ડાએ પરીક્ષાના સંચાલનમાં સામેલ તમામ હિતધારકોની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે નીટ પીજી માટે અમલમાં મૂકવામાં આવેલી પરીક્ષા વ્યવસ્થા, ઉમેદવાર સુવિધા પગલાં, સુરક્ષા માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત પગલાં વિશે માહિતી મેળવી હતી. શ્રી નડ્ડાએ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને એનબીએમએસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટ પીજી 2026 માટે કુલ 2,73,183 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આ પરીક્ષા લગભગ 340 શહેરો અને 1,300થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_news_AVAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં નીચલા હિમાલયના પ્રદેશો અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી 2 દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, કોંકણ, ગોવા

0: મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને કાલ સુધી ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં અને 3-6 ઓગસ્ટ સુધી પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે આજે ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. વરસાદ હવે સૌરાષ્ટ્રમાં પણ પહોંચી ગયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: દક્ષિણ ઓર મધ્ય ગુજરાત કો સરાબોર કરને કે બાદ બારિશ કા રૂખ અબ સૌરાષ્ટ્ર કી તરફ હો ગયા હૈ, જિસસે કઈ જિલ્લો મેં ભારી જલભરાવ હુઆ હૈ. મોરબી તાલુકા મેં પિછલે 24 ઘંટો મેં સબસે અધિક બારિશ દર્જ કી ગઈ. બારિશ કે ચલતે રાજ્ય કે 20 જલાશય છલક ગયે હૈ, જબકી 30 બાંધો કો હાઈ એલર્ટ પર રખા ગયા હૈ. રાજ્ય કી જીવન રેખા નર્મદા બાંધ લગભગ 75% ભર ચુકા હૈ. રાજ્ય મેં અબ તક મોસમ કી ઓસત 64% બારિશ દર્જ હો ચુકી હૈ. તેજ હવાઓ કો દેખતે હુએ મછુઆરો કો અગલે 2 દિન તક સમુદ્ર મેં ન જાને કી સલાહ દી હૈ. સાથી રાજ્ય કે સભી બંદરગાહો પર 3 નંબર કા ચેતવણી સિગ્નલ લગાયા ગયા હૈ. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધારવાની ધમકી આપી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન જહાજો પર હુમલા બંધ નહીં કરે અને વાટાઘાટો શરૂ નહીં કરે તો અમેરિકા હુમલાઓ વધારી દેશે. સામે ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો કરવામાં આવશે તો તે પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલી માળખાગત સુવિધાઓ અને અમેરિકી ઉર્જા સુવિધાઓ પર હુમલો કરશે. વધતા તણાવને કારણે અમેરિકી વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં અમેરિકન નાગરિકો માટે નવી સુરક્ષા સલાહ જારી કરી છે. દરમિયાન હમાસે જણાવ્યું છે કે તે અમેરિકાને યુદ્ધ વિરામ કરાર હેઠળ શસ્ત્રો સોંપવા તૈયાર છે, જો કે ઇઝરાયેલ હજુ પણ નવા હુમલા કરી રહ્યું છે. ગાઝા અને લેબનોનમાં પણ તણાવ ચાલુ છે. યુરોપિયન સંઘ મંગળવારે ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરવા માટે સેઉટામાં એક કટોકટી બેઠક યોજશે. ઘૂસણખોરીની ઘટનાઓ બાદ સ્પેન અને કેટલાક અન્ય સભ્ય દેશો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. મોરક્કોથી આશરે 60,000 જેટલા ગેરકાયદેસર લોકો સ્પેનમાં પ્રવેશ્યા બાદ 22 યુરોપિયન સંઘ દેશોએ સંયુક્ત રીતે આ મુદ્દાને ઉકેલવા અને કડક સરહદ દેખરેખ માટે નિર્ણય લેવા હાકલ કરી છે. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે 16 ચંદ્રકો જીતી ભારત મેડલ ટેલીમાં 4થા સ્થાને પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો જીત્યા છે. ભારતે સૌથી વધુ 10 ચંદ્રક બોક્સિંગમાં જીત્યા છે. પુરૂષો પેરાશોટ, પુટ અને ટ્રીપલ જમ્પમાં 2-2, જ્યારે જુડો અને એથ્લેટિક્સમાં 1-1 ચંદ્રક જીત્યો છે. ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. પ્રીતિ પવાર, જાસ્મીના લિંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ગંગા, સરુદંતી ચૌધરી, સચિન સિવાસ અને અંકુશ પંઘાલે સુવર્ણ, જ્યારે જદુમણીસિંહ, લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બેરવાલે રજત ચંદ્રક જીત્યા છે. પેરા એથ્લેટિક્સમાં પુરૂષોની F57 શોર્ટપુટ ઇવેન્ટમાં સોમન રાણાએ સુવર્ણ, જ્યારે શુભમ જુઆલે રજત ચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધ્યુન ધાળ.
2: આજના મોટાભાગના અખબારોએ અષાઢ મહિનામાં પડી રહેલ અનરાધાર, કોમનવેલ્થમાં ભારતને એક દિવસમાં બોક્સિંગમાં મળેલા 9 ગોલ્ડના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, કોમનવેલ્થમાં ભારતને પહેલીવાર બોક્સિંગમાં એક જ દિવસમાં 7 ગોલ્ડ, કુલ 38 મેડલ થયા. ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે આબ અષાઢી ઓણ હરિયાળી. કોમનવેલ્થમાં સોનું વરસ્યું, કોમર્શિયલ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. સંદેશ પ્રથમ પાને લખે છે જુલાઈમાં જીએસટીની આવક રૂપિયા 2.11 લાખ કરોડ.
0: અને હવે અંતમાં આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો ચૂકવ્યો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નીટ પીજીની તૈયારીઓની સમીક્ષા કરી. હવામાન વિભાગે આજે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત 4થા સ્થાને પહોંચ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શું તમે તો હવે સાંભળી ફિલ્મ RRR નું આ ગીત. સ્વર છે અમિત ત્રિવેદીનો, સંગીત MM કરીમ અને ગીતકાર છે રિયા મુખર્જી.

0: ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ પ્રીમિયમ ફિટિંગ સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા.
2: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
3: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
4: હા, વરસાદમાં.
3: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
6: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
7: ડિપ્લોમા, BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
8: KJIT સાવલી.
9: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
5: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
9: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
9: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
10: હેલો
11: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
10: ફરીથી
11: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
10: 10 લાખ આપી દો, બચી જશો.
12: સર, આટલા ક્યાંથી?
10: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
12: સર, 2 લાખ?
13: શું થયું પપ્પા?
12: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
11: અરે,
12: કાપી નાખ્યો.
13: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
12: ફ્રોડ?
13: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
10: તો પૈસા ગુમાવશો.
14: RBI કહે છે,
13: જાણકાર બનો, સતર્ક રહો.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુક્રનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: मोहन भाई काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય

સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં સાંભળશો મરાઠી કાર્યક્રમ.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ એક હી ફિલ્મ સે, ને આજની ફિલ્મ છે દોસ્તી. કાર્યક્રમની શરૂઆતમાં આ ગીત સાંભળીએ. સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર છે મઝરૂ સુલતાનપુરી.

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
0: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50

0: टका सुधी डिस्काउंट। पूजा प्लस रावपुरा वडोदरा।
1: परीक्षा आ मात्र एक शब्द नहीं परंतु दरेक उम्मीदवारना वर्षोनी अथाक तपश्चर्या माता पिताने अनंत आकांक्षाओ अने देशना उज्ज्वल भविष्य तरफनु पहलू पगथियु छे। आ व्यवस्थाने जाळवी अने दरेक उम्मीदवारनी वर्षोनी मेहनतने योग्य सन्मान अने न्याय आपवो एज सरकारनी प्राथमिकता रही छे। अने एटले ज माननीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजीना मार्गदर्शन हेठळ केन्द्र सरकारे युवा पेढीना भविष्य साथे चेड़ा करनारा असामाजिक तत्वो सामे अपनाव्यु छे पेपर लीक અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો।
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી, પેમેન્ટ લિંક ભી ભેજા હૈ।
2: અરે મોહનભાઈ, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
3: सच?
2: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
3: समझ गया।
0: सारा गणदेवीकर ज्वेलर्स। शुकन सोनू तो सारा गणदेवीकर नुज। सारा नु सोनू सुख शांति अने समृद्धि नु सोनू। સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ એક હી ફિલ્મ સે, ને આજની ફિલ્મ છે દોસ્તી। હવે સાંભળીએ આ ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકરે, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર છે મઝરૂ સુલતાનપુરી।

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: જરૂર સુનિયે પિટારા. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ એક હી ફિલ્મ સે, ને આજની ફિલ્મ છે દોસ્તી. આવો સાંભળીએ આ ગીત. સ્વર છે મોહમ્મદ રફીનો, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર મઝરૂહ.

તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો એક હી ફિલ્મ સે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ વડોદરાનો વારસો, પ્રસ્તુતકર્તા રાજેન્દ્ર શાહ.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
2: આ મારી રસોઈ છે, કોઈ એક્સપેરિમેન્ટ લેબ નહીં, એટલે જ વર્ષોથી અમારા પરિવારનો ભરોસો છે. સ્પાઇરન મસાલા, અથાણું, ડ્રાય ફ્રૂટ, મીઠું, પાપડ અને ચા, જેના ગુજરાતમાં 25 રિટેલ સ્ટોર ઉપલબ્ધ છે, અને હવે આ સ્વાદ બન્યો છે ભારતની પરંપરા.
3: સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ.
4: મેગાહર્ટ્ઝ પર આ છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ.

નમસ્કાર મિત્રો, વડોદરાના ભવ્ય ભૂતકાળની વૈભવી વાતો સાંભળવા તત્પર એવા વડોદરાવાસીઓ માટે આજે ફરી એક વખત વડોદરાની એક ખૂબ જ જાણીતી પોળની વાત કહેવા હું હાજર છું. વડોદરાવાસીઓ, રાવપુરાથી રેલવે સ્ટેશન તરફ જતા

મહાપુરાથી રેલવે સ્ટેશન તરફ જતા વચ્ચે આવેલા કોઠી તરીકે જાણીતા વિસ્તારથી ભાગ્યે જ અજાણ હશે. આ કોઠી વિસ્તારનું પાછું પોતાનું આગવું મહત્વ છે. આ એ જ વિસ્તાર છે જ્યાં 9મી સદીમાં વડપદ્રક, કે જે હવે વડોદરા તરીકે ઓળખાય છે, તે નગર વસેલું હતું. અગાઉ એક એપિસોડમાં મેં જણાવ્યું હતું કે આ કોઠી વિસ્તારમાં વસેલું વડપદ્રક કર્ક સુવર્ણ વર્ષ નામના રાજાએ ભાનુ નામના બ્રાહ્મણને ઈસવીસન 812માં ભેટ તરીકે આપ્યું હોવાના પુરાવા સ્વરૂપ તામ્રપત્ર મળી આવ્યું છે. આ કોઠી વિસ્તારથી SSG હોસ્પિટલ તરફ જતા વિસ્તારને આપણે સૌ આનંદપુરા તરીકે ઓળખીએ છીએ. તો રાવપુરા અને આનંદપુરા એ બે વિસ્તારોની વચ્ચે આવેલી છે એક પોળ, જે શાસ્ત્રીની પોળ તરીકે ઓળખાય છે. આજે એ પોળનું કોઈ વિશેષ મહત્વ ભલે ન હોય, પણ આજથી લગભગ 150 વર્ષ પહેલા આ પોળ અને તેના પોળવાસીઓનો મોભો અને મર્તબો ઘણો ઊંચો હતો. તો મિત્રો, આ શાસ્ત્રીની પોળ જે વ્યક્તિના નામથી ઓળખાય છે, એ વ્યક્તિનું આખું નામ હતું ગંગાધર શાસ્ત્રી દિવાન. વડોદરામાં મહારાજા આનંદરાવ ગાયકવાડના એ દિવાન હતા. મિત્રો, વડોદરાની રાજગાદી પર લગભગ 250 વર્ષ સુધી ગાયકવાડી શાસન હતું, અને તે પૈકી લગભગ 150 વર્ષ સુધી ગાયકવાડી શાસનની ધુરા વારાફરતી ગાયકવાડી ભાઈઓના હાથમાં જ હતી. આ ભાઈઓ પૈકી એક એવા આનંદરાવ ગાયકવાડનો સમયગાળો હતો ઈસવીસન 1800 થી 1819. આ એ જ આનંદરાવ ગાયકવાડ હતા જેના નામ પરથી આજનો આનંદપુરા વિસ્તાર જાણીતો છે. હવે આ આનંદરાવના અમલ દરમિયાન કુલ 5 દિવાનો બદલાયા. તે પૈકીના 4થા દિવાન તે આપણા આ ગંગાધર શાસ્ત્રી પટવર્ધન. આ ગંગાધર શાસ્ત્રી પટવર્ધનની નિમણૂક ઈસવીસન 1812માં વડોદરાના રેસિડેન્ટની ભલામણથી થઈ હોવાનું ઇતિહાસમાં જણાઈ આવે છે. હવે ગંગાધર શાસ્ત્રી જ્યારે દિવાન બન્યા ત્યારે ગાયકવાડ અને પેશવાઓ વચ્ચે કેટલીક બાબતે તકરાર ચાલતી હતી. વળી અમદાવાદ શહેર અને જિલ્લા પર ગાયકવાડ અને પેશવાની સહિયારી સત્તા હતી. આથી ત્યાંની ઉપજ અને ખંડણી અંગે વિવાદ ચાલતો હતો. ઉપરાંત કાઠિયાવાડની ખંડણી બાબતે પણ વિવાદ હતો. અને આવા નાજુક સમયે અંગ્રેજ સત્તા પણ અમદાવાદ શહેર અને જિલ્લાની સત્તા પોતાને મળી જાય તે માટે પ્રયત્નશીલ હતી. અને આથી તેઓએ ગંગાધર શાસ્ત્રી દિવાનની નિમણૂક વડોદરાના દિવાન તરીકે કરી હતી. અને ગંગાધર શાસ્ત્રી આ બાબતે અંગ્રેજોના ઋણી પણ હતા. એક તરફ ગાયકવાડ અને પેશવા વચ્ચે તકરાર હતી, તો બીજી તરફ આનંદરાવ ગાયકવાડના એક ભાઈ કાન્હોજીરાવ ગાયકવાડ, કે જે પાદરાની જેલમાં બંધ હતા, તે પણ જેલમાં બેઠા બેઠા પોતાના ભાઈ આનંદરાવને ગાદી પરથી ઉથલાવવાના કાવતરામાં વ્યસ્ત હતા. અને તેને વડોદરાના જ કેટલાક લોકોનો સહકાર પણ હતો. આથી કાન્હોજીરાવે એક કાવતરું રચીને બહારથી લશ્કરી મદદ મેળવીને સૌ પ્રથમ રેસિડેન્સી વિસ્તાર, એટલે કે આજનો જે કોઠીનો વિસ્તાર છે ને, તે વિસ્તારને ઘેરી લઈને અંગ્રેજો દ્વારા નિયુક્ત ગંગાધર શાસ્ત્રીને પણ ઘેરી લેવાની યોજના બનાવી હતી. પરંતુ ગમે તે રીતે આ કાવતરાની જાણ અંગ્રેજોને થઈ ગઈ, અને બ્રિટિશ રેસિડેન્ટે પોતાના ભરૂચના મદદનીશ કેપ્ટન બેલેન્ટાઇનને પાદરા મોકલીને કાન્હોજીરાવ ગાયકવાડને પાદરાથી મદ્રાસ ભેગા કરી દીધા. આ પ્રસંગથી કાન્હોજીરાવના વડોદરાના અને પૂનાના સમર્થકો ગંગાધર શાસ્ત્રી પર બરાબર રોષે ભરાયેલા હતા. એવામાં વાત એમ બની કે પેશવા અને ગાયકવાડ વચ્ચેના ઝઘડાનો નિકાલ કરવા તારીખ 29 ઓક્ટોબર 1813 ના રોજ ગંગાધર શાસ્ત્રીને પૂના મોકલવામાં આવ્યા. પણ પૂના જતા પહેલા ગંગાધર શાસ્ત્રીએ પોતાની જાગીર અને વાડા વિશેની તમામ વ્યવસ્થા કરી દીધી, અને સાથે સાથે વડોદરામાં ગાયકવાડે કેવી રીતે રાજ્ય કરવું જોઈએ તે અંગે સંપૂર્ણ વિગત આપતો પત્ર પણ

0: આપ સાંભળી રહ્યા હતા વડોદરાના સાંસ્કૃતિક વારસાની વણકહેલી વાતો રજૂ કરતી કાર્યક્રમ શ્રેણી વડોદરાનો વારસો. લેખક અને પ્રવક્તા રાજેન્દ્ર શાહ, પ્રસ્તુતિ સહાય પરેશ ગજરે, પ્રસ્તુતકર્તા જગદીશ પરમાર. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: 93.9 મેગાહર્ટઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી કાર્યક્રમ, જે અંતર્ગત આજે સાંભળશો નાટક અક્કલનો ઇશ્કોતરો. આવો સાંભળીએ.
2: અરે ભાઈ, જરા અહીંયા નહીં, હું એમ પૂછું, કાંઈ સ્ટેટનું ગેસ્ટ હાઉસ તે આયા જ કે?
3: હા બધી આયા જ. આવો આવો ભાઈ, કોણ છો? આવો જી, આવો જી.
2: રુસ્તમ કરી ચાવલના નામે ઓળખાય જ તે કોણ છે? અહીંયા જ છે કે?
3: હા. અરે મંચરજી, તમે છો? આવો આવો આવો આવો મારા ભાઈ, આવો.
4: ભલે પધાર્યા, ભલે પધાર્યા.
3: અરે ભાઈ, મુંબઈ થી અહીંયા કરે આયા? અરે મારા ધનભાઈ, કેટલે વર્ષે મળ્યા મંચરજી.
4: ચાલો બોલો, કે ખાશો પીશો? બહુ થાકી ગયો છો નહી?
2: અરે રુસ્તમ, વાટ જ જવા રે ની. મુંબઈ થી અહીંયા આવવા એક ટ્રેન કોલાબાઠી સ્ટેશન પર ઉપરે જ ત્યાંથી બેઠો છેક. બીજે દિવસે સવાઈ મોઢો પૂરું ટર્યો. ટોં કઈ રેસ્ટોરાંમાં જરા ખોટું ને સહજ ઉપરિયા, તે વહેલી સવારે અહીંયા જયપુર આવી પહોંચ્યો ને પૂછતા પૂછતા અહીંયા આવ્યો. તારું ગેસ્ટ હાઉસ ભાઈ બહુ દૂર.
4: વારું વારું, જરા બેસ, જરા બેસ, એક મિનિટ, સામાનનો બી બંદોબસ્ત કરો. નાથુ, ઓ નાથુ, અહીં આવો, આ બેગ લઈ ને મારે ઘરે મૂકી આવો. હા ને જો, એમને પણ આપણા ઘરે લઈ જવાના છે. હા ને જો, ઘરના નોકરને કહેજે કે ગરમ પાણીથી એમને નવડાવી ને પાછા અહીંયા મૂકી જાય. આ મારા અંગત મિત્ર છે. અરે એમ કે ને, મારા ભાઈ છે. હા મંચરજી, જાઓ, આ ઘેર બાજુમાં જ છે. ઉપરો ઉપરો તમે નહીં ધોઈને આવો, હું નાસ્તાની તૈયારી કરું છું. હા જાઓ જાઓ.
3: મુંબઈ શહેર થી મારો ભાઈ લો આવ્યો, મુંબઈ શહેર થી મારો ભાઈ લો આવ્યો. કુટુંબ કબીલા ની ખબર લાયો, કુટુંબ કબીલા ની ખબર લાયો. મુંબઈ શહેર થી મારો ભાઈ લો આવ્યો. કેરલ વાડી માં પારસી ની ચાલ, હા હા હા હા હા. કેરલ વાડી માં પારસી ની ચાલ, બધા જ રેતા કરીને વાલ, બધા જ રેતા કરીને વાલ. ત્યાંથી, અરે ત્યાંથી ગોરી ગોરી બૈરી લાયો, મુંબઈ શહેર થી મારો ભાઈલો આયો, ભાઈલો આયો,
2: ભાઈલો. શું કહો ભાઈલો?
4: બસ મહેરવાનજી, બસ બસ, ખુશાલી નું ગીત મંચુ, ખુશાલી નું ગીત. કેટલે વર્ષે મળ્યો યાર. બેસ બેસ, ખા નાસ્તો, ખા નાસ્તો, ખા. હું તારા રસ્તે મંગાવું. હા મંચુ, આ સ્ટેટ નું ખાસ્ટ ગેસ્ટ હાઉસ, બાજુમાં મારા મહારાજા સાહેબે બંધાવેલું બિલિયાર્ડ હાઉસ. હા, ત્યાં રોજ સાંજે મહારાજા આવે, બિલિયાર્ડ રમે, લોકો સાથે એમના સુખ દુઃખ ની વાતો સમજે. હા તું પણ એવાને મળજે. નાથુ
5: જી,
4: ચા નાસ્તો લાવો.
5: જી
4: રુસ્તમ.
2: રુસ્તમ, એક વાત પૂછો, આ ગેસ્ટ હાઉસ માં તમારું નામ કરી ચાવલ કેવી રીતે પડ્યું?
4: મને તો કરી ચાવલ નામ બહુ ગમે દીકરા. હા બપોરે મારા હાથમાં કરી ચાવલ ખાવા રસ કે નહીં, ત્યારે તું મને રુસ્તમ કહેવાનું ભૂલીને કરી ચાવલ કેટો થઈ જશે. જાણે જ આ જયપુરના કચકઈ લોકોએ દોડતા દોડતા આવે મારા કરી ચાવલ ખાવા. અરે હું સાચું કહું, આ હોટેલ ની અંદર બપોરે એક થી બે ની વચ્ચે બિલકુલ જગા નહીં, હાઉસફુલ.
2: અરે વાહ ભાઈ વાહ, એમાં તમારી સિક્રેટ શું છે? હા
4: કેમ ભાઈ, મારી સામે હોટલ ખોલવાનો થયો શું? દીકરા સિક્રેટ શું એમાં? સર્વિસ, ચોખ્ખો માલ, કરીમાં જાત જાતના આપણા વસાના ને લીલો લીમડો.
2: વસાના તો જાણે સમજ્યા, પણ લીલો લીમડો?
4: હા દીકરા, લીમડો તંદુરસ્તી માટે ઉત્તમ, ને તેની સાથે થોડા એલચી દાણા, એનાથી થોડા મેથીના દાણા. બસ જેમ જેમ કરી ઉકલે તેમ તેમ આ દાણા ફલે ફૂલે ને ટેસ્ટમાં તાજગી લાવે. હમણાં તું નાસ્તો ખાઈ લે નહી, પછી બપોરે કરી ચાવલ ખાવા. તું જાણે જ મારું બીજું હોટેલ આગ્રામાં છે,

0: બિલકુલ તાજમહલની પાસે સાંજે આપણે ત્યાં જઈશું. હા, તને તાજમહલ બી બતાવસ ને ગેસ્ટ હાઉસ બી બતાવસ.
1: શું બોલે તું? હા ભાઈ, આગ્રામાં બીજું હોટલ બી ખોલ્યું છે એમ?
0: હા, આરામ રેસ્ટોરાં. શું નામ પાડ્યું તમે જાણે? આરામ રેસ્ટોરાં.
1: કે
0: ભાઈ, અહીંના સખાવતી મહારાજ રામસિંહજીના નામથી મેં એનું નામ રામ આરામ રેસ્ટોરાં પાડ્યું છે. બસ હેવનની દુઆ મળ્યા કરે. તું જોજે તો ખરો સાંજે આવજે.
1: રુસ્તમ, હા, તારો અવાજ તો હજુ પહેલાના જેવો જ છે. અમને તો ગાટો રોટે મને પહેલાનો દિવસો યાદ આવી ગયા છો. હજુ એવો ને એવો જ છે તારો તો અવાજ.
0: નહીં હવે, હા, હું મસ્કેરી ના કર, મસ્કેરી ના કર. હું બહુ સારી રીતે જાણું છું કે મારો અવાજ હવે ઘણો જાડો થઈ ગયો છે ભાઈ. ઉંમરની અસર, બીજું શું.
1: દાદરની પારસી ચાલીમાં તું ગાટો તો ને, એ જોઈને તો આપણા મસૂર નાટક કંપની વાળા ટરી પર ફીડા ફીડા થઈ જતા હતા. પેલા બાલી વાલા, કાવ ખટાવ, બેરામ ખંભાતા, ને છેલ્લે છેલ્લે તો પેલા દાદીમાં ઠૂઠી. તારે લીધે તો મને બી ભાઈ નાટકમાં જગા ભલેલી.
0: હા હા, મને યાદ છે, મને યાદ છે. અને મને યાદ છે કે તું મંચુ ચંપાન ના નામે મશહૂર થયેલો, રાઈટ? પણ મને આજ સુધી મંચુ ચંપાન એટલે શું તે ખબર નથી.
1: કેમ ભરી? મંચુ એટલે મંચીર છે ને ચંપાન એ કોઈ સેમ્પેન નું નામ હશે. જોની, પારસીઓ જે લોકો એક્ટરો થઈ ગયા છે ને એની અટક નો વિચાર કરીએ ને તો આપણે ગાંડા થઈ જઈએ. જોની, પેલો માકુ ઝેરિયો.
0: માકુ ઝેરિયો તે ખરેખર, હા, એના સ્વભાવ પ્રમાણે, એનો નામ પ્રમાણે સ્વભાવ ઝેરી જૂટો. એ પેલું નામ, પેલા ધનજી બેજન ને પેલો ફરડુન મોગલ.
1: હા રાઈટ,
0: યાદ આવ્યું. એક લંગરાના.
1: હા હા, પેલા લંગરાના બી છે. અરે એક તો વળી પેલા કારાકા બી છે.
0: હા, ખાવામાં ધ્યાન આપની ભાઈ. બધી અકુરી ઠંડી પડી ચાલી. પાઉં મંગાવું
1: બધું? નહીં નહીં, બહુ ખોટું, બહુ ખોટું. તારી અકુરી તો મેં એવી સરસ ટેસ્ટી છે, જિંદગીમાં મેં પહેલી વાર આવી ખાધી. હા,
0: અરે મહારાજાના પેલેસ માંની ખાસ ગાયોના દૂધમાંથી બનાવેલા ઘીમાં રાંધી. દીકરા, તું જાણે એનો ટેસ્ટ તો મને બી લાગી ગયો છે. રોજ આપણે બી બે ઈંડાની અકુરી ખાધા વગર રહેતા નથી.
1: શું બોલે?
0: હા,
1: એ રસ્તા, હા, હવે તું મારી વાત સમજ. મારું માને ને, ટાઈ બધું વેચી સાટી ને ઘેર ભેગો થઈ જાની.
0: નહીં નહીં નહીં નહીં, મંચુ નહીં, એ નહીં બને. સુખનો જીવ હું દુઃખમાં કાંઈ નાખું? જો સમજ, મારો ખોરશેદ બાલીવાલા સાથે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ છે. અમે દિલ્હીથી જયપુર આવ્યા.
1: હા, 1902માં કે 5માં,
0: લગભગ એટલામાં જ. તારે 2.5 વર્ષ થયેલા. દિલ્હીમાં મારી સિકટાની સિંગ જેવી લાંબી કાયા જોઈ હું સ્ટેજ પર જયારે કામ કરતો હતો ને છોકરીના પાત્રમાં, ત્યારે છોકરાઓ મસ્કેરી કરતા હતા ને કે હવરી રામબી બૈરી પત્તા ઉપર સોંપતી હશે, બહુ મસ્કેરી કરતા હતા.
1: મને બરાબર યાદ છે, મુંબઈમાં પણ છોકરાઓ છે ને ટાબરા ફોરતા હતા. પણ જેવું તું ગાવાનું શરૂ કરે એ બધા ચૂપ. તારો તો અવાજ ઉઠો યાર દોસ્ત, એમાં રાગ ભાઈ શરૂ કરે ને તો વાહ વાહ વાહ વાહ. એ તારી નામના તો બહુ સારી ચાલેલી. હા
0: ચાલી યાર, બધી ખોડાઈજીની મહેરબાની છે. આ બિલિયાર્ડ મહેલમાં મહારાજા સાથે ઓળખાણ થઈ કે નહીં, એટલે એવન પણ મારા કરી ચાવલ ખાઈને ખુશ ખુશ. અરે કઈ ખુશ થયા તે તું જાણે જ. એવને જાય મને ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટ આપ્યો. હવે તું જ વિચાર કર, અહીંયા ગેસ્ટ હાઉસ, આગ્રામાં ગેસ્ટ હાઉસ, આટલા સરસ મહારાજા. હવે હું અહીંથી જવાનો વિચાર બી કેવી રીતે કરું? હું તો બાકી તે જવાનો નથી.
1: એ શું બોલે? એટલે તું અહીંયા જ રહેવા માંગે છે એમ?
0: હા, જિંદગી ભર, જિંદગી ભર મંચુ, જિંદગી ભર. તે મારું આ ઘેર તો જોયું ને. હા, ને મહારાજાએ બીજી એક જમીનનો પ્લોટ બી મને પ્રેઝન્ટ કીધો છે. હવે બોલ, મારા આટલા નલ્લા જીવને શું જોઈએ? મારા કુટુંબ કબીલો અહીંયા ખુશ છે, એનાથી વધારે મને શું જોઈએ દીકરા?
1: તું જાણે છે દાદરની પારસી ચાલીમાં લોકો તને કેટલો યાદ કરે તને ખબર નથી?
0: હજુ યાદ કરે, હજુ યાદ કરે. વાહ વાહ વાહ વાહ, કેવા પરે. હા, આપણા લોકો. મને પેલું ડેરેમેરનું મકાન યાદ છે. હા, તે વખતના આપણા કાર્યક્રમો હજુ ત્યાં બધા છે કે? પેલા પેસ્તનજી, પેલા ડોસા ભાઈ, પેલા રુસ્તમજી છે, છે બધા છે. હા, મારા સલામ કે જે લોકો. હા, એક મિનિટ, એક મિનિટ. હા, કેમ ના તું પેલી ચિઠ્ઠીનો જવાબ લઈ આવ્યો દીકરા? હા, લાવ જાઉ. બાય મંચુ, જરાક હું વાંચી લઉં. હા, એક મિનિટ જરાક થોપશે. મંચુ, આજે તારા નસીબમાં મારા કરી ચાવલ નથી દીકરા.
1: કેમ?
0: અરે તને અને મને ખુદ મહારાજાએ પેલેસમાં લંચ પર બોલાવ્યા. જો
1: શું બોલે.
0: હા, હવે તું તૈયાર થઈ જા. તારે જે બી કઈ કહેવાનું હોય ને તો મહારાજાની સાંભળે કેજે.
1: પણ મારી પાસે તો કોઈ ડિનર સુટ બી નથી.

0: આ લંચ છે, ડિનર નથી. આપણે ફૂલ પારસી ડ્રેસમાં જઈશું.
1: અચ્છા, હા, પણ અહીંયા પારસી ડ્રેસ મળશે?
0: અરે ભાઈ વાહ, કેમ નહીં મળે? તું અમારા જયપુરને શું સમજે? જયપુરમાં પારસી વસ્તી ઠીક ઠીક છે. મોટા ભાગના લોકો જે અહીંયા નાટક મંડળીઓમાં આવતા હતા ને, તે બધા ઘણા ખરા અહીંયા વસી ગયા છે. હા, અને તું જાણે મહારાજા સાહેબ તો કહે જ નહીં. નહીં નહીં નહીં, તું એવન ને મોડે સમજ જેની મજા આવશે. ચાલ બજારમાંથી તને એક સરસ ફેંટો અપાવી દઉં. ફેંટો અપાવી દઉં.
2: મહારાજા રામસિંહ ને ઘણી ખમ્મા.
3: આઈએ આઈએ. અરે ભાઈ, હમરે વહાં પારસીરો કહાં હરતે હૈ? ઠીક થઈ વાપ આ ગયા ઓર ઉનકો લેને કે વાપ આયે? મેને સુના નહીં નહીં નહીં હો સકતા હૈ. મેં સુનો, મેં ઇધર કા મહારાજા હું. અભી ઓર્ડર નિકાલુંગા તો એ જયપુર કી બહાર આપ નહીં જા સકેગે. યાર રખો રહો, હમ શહેર બંધવા દેંગે, અગિયારી બંધવા દેંગે, આપકો જો કુછ ચાહીએ વો થિયેટર બંધવા દેંગે, ફિર ક્યા ચાહીએ આપકો? એસા અચ્છા આદમી હમ કભી મિલેગા નહીં. ઠીક હૈ ભાઈ, મજા કરો.
0: બડી મહેરબાની માં, બડી મહેરબાની.
3: ક્યા પીઓગે?
1: જો પાઓગે વો પીંગે.
3: અરે યહાં તો કસ્તુરી હૈ, અખરોટ હૈ, બદામ હૈ, જામંત્રી હૈ, સબ મસાલા હૈ. ઠંડક કે અંદર તો ગરમી આ જા સકતી હૈ. ઉનકા અર્ક હમ બનાતે હૈ.
0: મારા સાહેબ એ જ આવવાનો. અર્ક
3: અર્ક અર્ક અર્ક અર્ક ઓર અર્ક અર્ક ને
0: અર્ક અર્ક
3: યો ઘૂંટ ઘૂંટ કર બનાતે. પથ્થર કે શિલા આતી હૈ ને, ઇસકા પર ઘૂંટતા હૈ વો મારા ભૈયાજી, ઓર ઇસકી મજા આતી હૈ, ગરમી હો જાયેગી. બદામ કે અર્ક કહેતે યાર હૈ ક્યા? ફિર યહાં રહો, મજા કરો, ઓર હમેરા યહાં રહેકર આપ બડી નઈ નાટક કંપની નિકાલો, ઓર જો મેરી દરખાસ્ત હૈ કે હમ નયા પ્લોટ દેગો ઓર તુમકો જગા દેંગે ઓર લે જાઓ.
1: નામદાર મહારાજ સાહેબ, હા અમારા મુંબઈ ને દાદર સબબ મે તો અમારી ઠીક ઠીક વસ્તી હૈ.
3: તો અહીંયા બના દો, અહીં બના દો, હમ જમીન દેંગે, ફિર ક્યા ચાહીએ આપકો?
0: બડી મહેરબાની આપકી મહારાજા, અભી તો હમ જાને કી સોચ હી નહીં સકતે.
3: ક્યા ઉન્નર હૈ આપકા? જો કુછ કરના હૈ કરો, ઇધર રહે જાઓ.
0: અચ્છા.
1: અરે ભાઈ, મેં તો મેરે બડે ભાઈ કો લેને કો આયા હૈ.
3: નહીં નહીં, એ તો આપ તો મેરા મહેમાન હૈ, હમકો ખાના ખિલાયા અચ્છી તરહ.
0: હા બહોત અચ્છી તરહ.
3: અરે ભાઈ, નથુ કહાં ગયા તુમ્હારા?
0: નથુ હૈ હૈ હોટલ મેં.
3: અચ્છી તરહ
0: સે. અચ્છા તો મહારાજા સાહેબ, હમ આપકી રજા લેંગે, આપકી રજા લેંગે, બહોત બડી મહેરબાની.
3: ઇધર સે જાઓ મત.
0: નહીં જાયેંગે,
3: મેરા હુકમ હૈ.
0: કૈસા જાયેંગે?
3: પોલીસ બતા.
0: નહીં નહીં નહીં જાયેંગે મહારાજા સાહેબ.
3: બડી ખુશી, ઇધર રહે જાના, હમકો બતા.
0: હા બડી મહેરબાની. જય મહેરવાનજી. આ અમારા મહારાજા કેવા ઉદાર દિલના. આવા મહારાજાને છોડીને કોણ જાય? હા, એમને જવાનો વિચાર બી કેવી રીતે આવે? હું તો અહીંયા જ રહેવાનો છું.
1: કોણ જાણે ભાઈ, મને તો મનમાં એવું થાય છે કે હું તમારી ઉદાર ઓફરનો લોભ નહીં લઈ શકું, કારણ કે મારા નસીબમાં લાંબુ જીવતર જ નથી ને. મારા દીકરાની વાત જુદી છે.
0: જો મહેરવાનજી, આ મારી જમીન છે, આ મારું ઘેર છે. મેં તમને કહ્યું તેમ મહારાજાએ આપેલો પ્લોટ છે. મહારાજાનું આટલું ઉદાર દિલ છે, જે કહેશે તે આપણે વસ્તે કરવા તૈયાર છે. હું હવે આ જયપુર છોડવાનો નથી. મહેરવાનજી, તમે જાઓ તો ભલે જાઓ, મારે હવે અહીંયા જ મારી જિંદગી પસાર કરવી છે. સાચું કહું, ત્યાં જાઓ તો બધાને દુઆ કહેજો, બધાને કહેજો કે હું તમને બહુ બહુ યાદ કરું છું. તમે જાણો છો, હું જો હવે ત્યાં મુંબઈ આવશ ને અહીંયાની વાત કરશ તો બધા મને મુંબઈ વાળા કહેશે કે હે અક્કલ ના ઇસ્કોત્રા, જયપુરનું આટલું સુખ છોડી ને તું અહીંયા ચાલી આવ્યો. આવા સરસ રાજા, આવા સરસ મહારાજા, આવું તારું ઘેર, આવું તારું હોટેલ, અહીંયા શું તારું ડાટેલું હતું? કેસે કે નહીં મને અક્કલ નો ઇસ્કોત્રો? હું નથી આવતો. બાય.
4: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી કાર્યક્રમ, તે અંતર્ગત નાટક અક્કલ નો ઇસ્કોત્રો પ્રસ્તુત કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. મિત્રો, આજે કોઈ સામાન્ય દિવસ નથી. આજે એ દિવસ છે જ્યારે આપણે એવા લોકોને સેલિબ્રેટ કરીએ છીએ જે આપણી લાઈફના સૌથી સારા ફ્રેન્ડ્સ છે. મિત્રતા, પ્રેમ અને એકબીજાના સાથને ઉજવવાનો એક ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે આપણે આપણા મિત્રો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને કહીએ છીએ કે તેઓ આપણા જીવનના કેટલા ખાસ છે. હા દોસ્તો, આજે છે વિશ્વ મિત્રતા દિવસ, એટલે કે વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે. કહેવાય છે ને કે સંબંધો ભગવાન બનાવે છે, પણ દોસ્તી આપણે પોતે પસંદ કરીએ છીએ. આવો સાંભળીએ ફિલ્મ શોલેનું આ ગીત. સ્વર છે કિશોર કુમાર અને મન્ના ડેનું, સંગીત આર ડી બર્મનનું અને ગીતકાર આનંદ બક્ષી.

0: मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: वाह, तुम्हारा कपड़ा नो फिटिंग तो जोरदार छे ना।
3: थैंक्स टू व्हाइट हाउस, एमनी फिटिंग ની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
2: કઈ ઓફર?
3: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડા ની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
2: બસ એટલું જ?
3: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધી ની બચત।
2: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી।
3: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા।
4: વડનેરકર જ્વેલર્સ, વડોદરા માં સૌભાગ્ય ના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત, અને આજે છે ફ્રેન્ડશિપ ડે। મિત્રતા એટલે એવી લાગણી જે કોઈ લોહીના સંબંધ વિના પણ હૃદયની સૌથી નજીક હોય છે। સાચો મિત્ર એ નથી જે ફક્ત તમારા સારા સમયમાં સાથે રહે, પણ એ છે જે તમારી મુશ્કેલીમાં તમારી સાથે છાયો બનીને ઊભો રહે। દોસ્તીમાં ક્યારેય વય, જાતિ કે પદ નથી જવાતા, ત્યાં ફક્ત સમજ અને પ્રેમ જ મહત્ત્વ ધરાવે છે। આવો સાંભળીએ ફિલ્મ ધર્મવીરનું આ ગીત। સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર આનંદ બક્ષી।

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ब्रो, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: અરે મોહન ભાઈ, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
4: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત, અને આજે છે ફ્રેન્ડશિપ ડે. કંઈ પણ માગ્યા વગર જે બધું આપી દે એ દોસ્ત છે. મારી નાની વાત પર પણ જે હસી લે એ દોસ્ત છે. જિંદગીના રસ્તા ભલે ગમે તેટલા કઠિન હોય, સાથે ચાલવાનો વાયદો જે નિભાવે એ દોસ્ત છે. હકીકત, જિંદગીમાં જો એક પણ સાચો અને સમજુ મિત્ર મળી જાય તો ગમે તેવી મોટી મુશ્કેલી પણ સરળ બની જાય છે. મિત્રો, આવો સાંભળીએ ફિલ્મ સુહાગનું આ ગીત. સ્વર આપે છે મોહમ્મદ રફી અને આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંગે. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર છે આનંદ બક્ષી.

તો શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની 3 દિવસની મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ગંજમ જિલ્લાના કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને તપ્તપાણીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ કટક ખાતે જગતગુરૂ કૃપાલ યુનિવર્સિટીના ઉદઘાટન કરશે. મંગળવારે તેઓ અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા તપ્તપાણી નજીકમાં કંધોની દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે દક્ષિણ ઓડિશા જશે. મુલાકાત માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભુવનેશ્વર અને કટકમાં લગભગ 40 પ્લાટુન પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિના કાર્યક્રમો સુચારૂ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન, દેખરેખ અને અન્ય સુરક્ષા પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલના 84મા સંસ્કરણમાં ઉપસ્થિત રહ્યા હતા. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ, સાયકલ સવારો, પરિવારો અને યુવા એનસીસી કેડેટ્સે નશામુક્ત ભારત અભિયાનના સમર્થનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર માંડવીએ આ કાર્યક્રમને આગામી 79મા સ્વતંત્રતા દિવસને સમર્પિત કર્યો. ગુજરાતમાં આજે અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે. એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી થઈ રહી છે. અત્યાર સુધીમાં 70,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે 9,600 કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે અસરગ્રસ્તોને સરકારી તંત્ર દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડમાં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 80 કિગ્રામ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ બોક્સર અંકુશ પંઘાલને અભિનંદન પાઠવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ સિદ્ધિ ઘણા યુવાનોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર બેરવાલને પુરૂષોની 90 કિગ્રાથી વધુ શ્રેણીમાં રજત ચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ ગુલવીરસિંહને પુરૂષોની 5,000 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતવાની અને એક જ કોમનવેલ્થ ગેમ્સમાં 2 એથ્લેટિક્સ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમણે મહિલા જુડો 63 કિલોગ્રામ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ઉન્નતિ શર્માની પણ પ્રશંસા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં રાધાકૃષ્ણને જણાવ્યું કે પિંગલી વેંકૈયા એક સ્વતંત્રતા સેનાની, સાચા ગાંધીવાદી અને ભારતના રાષ્ટ્રધ્વજના શિલ્પી હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે પિંગલી વેંકૈયાએ રાષ્ટ્રધ્વજ તિરંગાના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જે આજે ભારતના ગૌરવ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. અમેરિકા સ્થિત ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે જો પાકિસ્તાન દ્વિપક્ષીય મુદ્દાઓ પર ભારતનો સહયોગ ઇચ્છે છે તો તેણે પહેલા પોતાના દ્વારા પ્રેરિત આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે. પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળસંધિને સ્થગિત રાખવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા માટે ઇસ્લામાબાદમાં એક પરિષદ બોલાવી હતી. સિંધુ નદી પ્રણાલી પર ઇસ્લામાબાદની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ભારત સામે યુદ્ધની પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રીએ આપેલી ધમકીની પોતાના એક લખેલા લેખમાં શ્રી કવાત્રાએ ટીકા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેહરાન અને મધ્યપૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઇરાન પર આયોજિત લશ્કરી હુમલાઓ સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવા માટે આયોજિત હુમલાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બેડમિન્ટનમાં ભારતની તન્વી શર્માએ આજે વિયેતનામના 6ઠા ક્રમાંકિત ન્યુગિયન થુ લેહને 21-16, 21-16થી હરાવીને તૈપેઈ ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 17 વર્ષની તન્વી તાઇવાનની તાઈ ઝુ યિંગને પાછળ છોડીને સૌથી નાની ઉંમરની તૈપેઈ ઓપન ચેમ્પિયન બન્યા. તેઓ 2008માં સાયના નહેવાલ પછી આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે ભારતીય વિઝા માટે અરજી કરનારા ચીની નાગરિકો માટે દસ્તાવેજો આગામી અઠવાડિયાથી સરળ બનાવવામાં આવશે, જેથી ભારતની મુસાફરી સરળ બનશે.
અંતમાં મુખ્ય

0: सहित 39 पदकों के साथ चौथे स्थान पर, और इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार,
1: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन।
2: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़ियचा वांचे छे। प्रधानमंत्री नरेन्द्र मोदी आज विकसित भारत माटे नशामुक्त युवा संकल्प अभियान नवी दिल्ली थी प्रारंभ कराव्यो। वर्चुअल माध्यम थी संबोधन करता श्री मोदीए कह्युं, विकसित भारत माटे युवानो शारीरिक रीते स्वस्थ, मानसिक रीते मजबूत अने आत्मविश्वास थी भरपूर होवा जोईए। श्री मोदीए कह्युं कि युवानोए कैफी पदार्थ थी दूर रही स्वस्थ जीवनशैली अपनावी जोईए। તેમણે કહ્યું, નશામુક્તિ માટે 100 અઠવાડિયા લોક ભાગીદારી અભિયાન શરૂ કરાશે અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજાશે।
3: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ। और जब परिवार में समाज में ऐसा होता है और कहीं न कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है, और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है।
2: उल्लेखनीय है कि आ कार्यक्रम में देशभर 28,000 स्थल पर 1 करोड़ वधु युवाओं भाग लीधो। જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે ફરી એકવાર વિરામ લીધો છે। દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। માછીમારોને પણ આજે દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 69% વરસાદ નોંધાયો, તેમાં પણ સૌથી વધુ 95% વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયાના અહેવાલ છે। તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 76% વધુનો જળ સંગ્રહ થયો છે। બીજી તરફ રાજ્યમાં હાલ 33 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે। દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 ટુકડી તહેનાત કરવામાં આવી। અત્યાર સુધી રાજ્યમાં 70,040 લોકોનું સ્થળાંતર અને 9,680 લોકોને બચાવાયા છે। મોરબીમાં હળવદ તાલુકાના જૂના માલણીયાદ અને સુખપર ગામમાં ખેતરમાં ફસાયેલા 55 જેટલા લોકોને બચાવી એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય પોલીસના જવાનોએ તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા। રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે। તાપીમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વ્યારા તાલુકામાં નોંધાયો। આ સાથે ઉકાઈ બંધમાં 3,94,170 ક્યુસેક પાણીની આવક થઈ છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ બંધની સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો નોંધાયો। તો મોરબીમાં જામનગરથી અમૃતસર પંજાબ જતા માર્ગ પર અપાયેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરાયો। તેના કારણે વાહન ચાલકો કચ્છ તરફથી આવતા હોય તો તેઓ મોરબી ટંકારા લતીપર થઈ અને જામનગર તરફ જઈ શકશે, અથવા જામનગરથી આવતા વાહન ચાલકો જામનગર લતીપર મોરબી થઈ અને કચ્છ તરફ જઈ શકશે। રાજકોટમાં ન્યારી 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ। છોટાઉદેપુરમાં પણ ગત 24 કલાકમાં સૌથી વધુ 79 મિલીમીટર વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો। આ ઉપરાંત લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના છલોછલ થવાની શક્યતા હોવાથી 8 ગામના લોકોને નદી કોતરમાં ન જવા ચેતવણી અપાઈ। ડાંગમાં ગત 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, તો મહેસાણામાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર શરૂ કર્યું છે, જ્યારે વરસાદને પગલે ખેરાલુના ડભાડ ગામમાં 3 પશુ પર વીજળી પડતા તેમનું મોત થયું। સાબરકાંઠામાં ગત 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ઈડર તાલુકામાં થયાના અહેવાલ છે। વહીવટીતંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ લોકોને સાવચેતી રાખવા, નદી નાળામાં ન જવા અને વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અનુરોધ કરાયો। કૃષિમંત્રી જીતુ વાઘાણી સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને અપાયેલી મંજૂરીને મહત્વનો નિર્ણય ગણાવ્યો। સોશિયલ મીડિયા સંદેશ પર શ્રી વાઘાણીએ કહ્યું હતું કે આ સુધારાથી પેપર ગેરરીતિ, પરીક્ષામાં ગેરરીતિ અને સંગઠિત માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી, આકરા દંડ, ઝડપી ન્યાયી પ્રક્રિયા અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છિં।

0: હંમેશા મોદી સાહેબ કહેતા રહ્યા છે, યુવાધન આપણું દેશનું ભવિષ્ય છે. 2047ના વિકસિત ભારતમાં એનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે. ત્યારે એ યુવાધન માટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જે કંઈ કરવું ઘટે એ કરી રહી છે અને ભવિષ્યમાં પણ એમાં પાછી પાની નહીં કરે એ માનનીય મોદી સાહેબના પગલા બતાવી રહ્યા છે. ત્યારે આજના વિધેયક પસાર થવું એ દેશ માટે ઐતિહાસિક બનવાનું છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યા

0: અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: આંખો કે કાજલ સે ખીચી હૈ ખ્વાબો કી લકીરે, લબો કી સુર્ખિયો સે રંગ ભરે હૈ ખ્વાબો મે, તુને યાદો કી મોસમ કો સજાયા હૈ इस चिलमन में और लिख दिया है मोहब्बत दिल की मीनारों पर.
2: ये जो चिलमन है

છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં

0: જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ. પૂજા પ્લસ મોન્સૂન સેલમાં આવશે વરસાદનો ફાયદો. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: પ્રસ્તુત છે વિશેષ જયમાલા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા હાકલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં આજે 170 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, વિકસિત ભારત માટે યુવાનો

0: શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જરૂરી છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો.
1: આજ લિયા ગયા સંકલ્પ આને વાલે 100 સપ્તાહ તક લગાતાર એસે હી આગે બઢેગા. હર રવિવાર કલા, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, મેડિટેશન, અધ્યાત્મ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गया.
0: શ્રી મોદીએ શાળા, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયોના પ્રાધ્યાપકોને પણ વિશેષ અપીલ કરી.
1: એક આવાહન મેં કોલેજ ઓર યુનિવર્સિટીઝ કે હમારે પ્રોફેસર સાથીઓ સે ભી કરના ચાહતા હું. આપ ભી કોર્સ કી પઢાઈ કે સાથ સાથ સ્ટુડન્ટ્સ કે સાથ ડ્રગ્સ કે ખતરો પર બાત કરે, નશે કે ખિલાફ અપને કેમ્પસ મે એક મૂવમેન્ટ ચલાએ. આપકે પ્રયાસ બડે બડે પરિણામ લા સકતે હૈ.
0: ઉલ્લેખનીય છે કે દેશભરમાં 28,000 સ્થળ પર 1 કરોડથી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિદ્યાર્થીઓના દીક્ષાગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે કહ્યું આ સમારોહ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણથી કારકિર્દી ઘડતર અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અવસર છે. શ્રી પટેલે પોતાનું જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને સમર્પિત કરનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને પણ વંદન કર્યા.
2: સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી જે સેવા, સંવેદના અને સમર્પણનો દીપ પ્રગટાવ્યો હતો તેને આજે શ્રી અંજલિબહેન, બહેન રાધિકા, ભાઈ ઋષભ અને અદિતિ આગળ ધપાવી રહ્યા છે. આજે જ્ઞાન પ્રબોધિની અંતર્ગત દીક્ષા ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. તમારા જ્ઞાન, સંસ્કાર અને પરિશ્રમ દ્વારા ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી બનશો તેવી મને શ્રદ્ધા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. તેને સાકાર કરવામાં સરકારની સાથે સામાજિક સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હસ્તકના કુલ 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. ભાવનગરમાં શિહોરના નાના સુરકા ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સહકારી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ કહ્યું શિહોર માર્કેટયાર્ડમાં તાજેતરમાં નવા ડિરેક્ટર્સની નિમણૂક થઈ છે. સરકારના સહકારથી આધુનિક સુવિધાઓથી સજ્જ ખેડૂતોને વધુ લાભદાયી બને તેવું યાર્ડ તૈયાર કરાશે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ અનુરોધ કર્યો. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતમાં ભારતનો દબદબો જોવા મળ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુક્કેબાજી સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને ચંદ્રક અર્પણ કર્યા. દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં ભારત માતાની જયના નારા ગુંજી ઉઠ્યા. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને ચંદ્રક પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આજે 73મા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ પરેડની સલામી ઝીલી કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ ઝંડા ચોકમાં શહીદ સ્મારક ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરી.
3: આ દિવસે વર્ષ 1954માં સ્થાનીય સ્વતંત્રતા સેનાનીઓ અને જનતાના અદમ્ય સાહસ અને પરિણામના કારણે દાદરા અને નગર હવેલીને લગભગ 170 વર્ષનો પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળી હતી અને 11 ઓગસ્ટ 1961થી દાદરા અને નગર હવેલી સત્તાવાર રીતે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો. 26 જાન્યુઆરી 2020ના રોજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનો વિલયનીકરણ કરીને એક સંયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવામાં આવી, જે આજે દાદરા અને નગર હવેલી અને દમણ દીવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદીપ બાવસાર, આકાશવાણી સમાચાર, દાદરા નગર હવેલી.
0: રાજ્યના પાટનગર ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર શહેરના નિર્માણની શરૂઆત થઈ હતી તેવા ઐતિહાસિક પેથાપુર ખાતે પ્રથમ ઈંટ મૂકવાના સ્થળ પર વિશેષ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગરના મેયર મીરા પટેલે આ અંગે વધુ માહિતી આપી છે.
4: આપણા ગાંધીનગરનો વિકાસ તો હજી પણ આગળ વધશે, દિવસે ને દિવસે આનાથી પણ વધારે.

0: આપણે ડેવલપ ગાંધીનગર થવાનું છે, પણ એની સાથે સાથે આપણી ગાંધીનગરની ઓળખાણ, જે ગ્રીન સિટીની ઓળખાણ હતી, વેલ પ્લાનેડ આપણું ગાંધીનગર હતું, એ ગાંધીનગરની ઓળખાણ પણ એની સાથે સાથે રહે. એના માટે આપણે બધાનો એક મહત્વનો રોલ રહેવાનો છે અને આપણે બધાએ નિભાવવાનું છે. આ ગાંધીનગરનો જન્મદિવસ આપણે ગમે ત્યારે ઉજવીએ, ત્યારે આપણી ઓળખાણ સાથે ઉજવીએ એવી સર્વ વડીલો પાસે અપેક્ષા રાખશું.
1: ગાંધીનગરમાં એક પેડ માં કે નામ કેચ ધ રેઇન જેવા અભિયાનથી રાજ્યના પાટનગરના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ફોલો કરશો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 8 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના જિલ્લાઓમાં કેટલાક સ્થળ પર આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તેમજ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત LCS 3 લગાવાયું હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
2: मछुआरों के लिए भी अभी वाली वेदर रखा है day 1 day 2 में गुजरात कोस्ट, नॉर्थ गुजरात और साउथ गुजरात दोनों में. उसकी विंड स्पीड की संभावना है 45 से 55 किलोमीटर प्रति घंटा. कोस्टल में भी पोर्ट्स में भी हमने वार्निंग LC3 अभी कंटिन्यू रखा है दोनों पोर्ट्स में, नॉर्थ और साउथ गुजरात के जितने पोर्ट्स हैं.
1: દરમિયાન રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ રાજકોટ તાલુકામાં થયાના અહેવાલ છે. ડાંગમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલે અતિભારે વરસાદના કારણે પશુહાની ભોગવનારા 3 પશુપાલકને 1,01,500 રૂપિયાની સહાય ચૂકવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા કેટલાક જગ્યાએ જનજીવન અને વાહન વ્યવહારને અસર થયાના અહેવાલ છે. રાજકોટમાં રામપરા બેટી પારેવડા રોડ, જસ્સાપર જીવાપર અને સાણથલી ઈશ્વરિયા રોડ બંધ કરાતા ત્રણેય માર્ગના વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. વરસાદથી પાણીની આવક વધતા રાજકોટનો લાલપરી ડેમ સંપૂર્ણ ભરાતા આજી બે બંધના 3 દરવાજા 0.15 મીટર ખોલાયા છે, તો ઉકાઈ બંધની સપાટીમાં પણ 13 ફૂટનો વધારો થયો છે. બનાસકાંઠા અને વાવથરાદના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો. દિયોદરમાં 2 અને ધણીધરમાં 1 ઇંચ, તો સુઈગામ નડાબેટ વાવથરાદમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે, તો ગામના કેટલાક વિસ્તારોમાં 3 ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોમાં નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અધિકારીઓને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠામાં નડાબેટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન યોજાયું. આ પ્રસંગે તેમણે માતૃશક્તિ સમાજ અને પરિવારની સૌથી મોટી શક્તિ ગણાવતા કહ્યું, બાળકના સંસ્કારથી લઈ રાષ્ટ્રના ઘડતર સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્માકુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યસ્તરના નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના તલોદ તાલુકા ખાતે આવેલા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રીટ્રીટ સેન્ટર ખાતે કરાયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં 268 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 73મા મુક્તિ દિવસ અને ગાંધીનગર શહેરની સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી. અને રાજ્યમાં આજે 179 તાલુકામાં વરસાદ. કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ વિશેષ જેમાલા કાર્યક્રમનો શેષ ભાગ.
4: देर न लगी, सरहद पर भारतीय सेना की तीनों यूनिट की गतिविधियां बढ़ा दी गईं, जो एक दूसरे को कवर देती मुस्तैद थीं। इस शक को यकीन में बदलते देर भी न लगी कि दुश्मन ने धावा बोल दिया है। अक्टूबर की बढ़ती ठंड और सन 1947 का वो दिन जब भारतीय सेना ने भी इस थोपे गए युद्ध की आधिकारिक पुष्टि कर दी, भारतीय सेना को हाई अलर्ट पर रखा गया और

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર.
1: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
0: મિત્રો, વિવિધ ભારતી પર હવે સાંભળીએ એક ગીત.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી. અને ગ્લાસ્કો રાષ્ટ્રમંડળ રમત 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે જેમ જેમ ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.
1: આજ હમ સભી જીસ અભિયાન કે સાક્ષી બન રહે હૈ વો અભિયાન व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है तो इसके लिए आवश्यक है देश का युवा तन से स्वस्थ हो, मन से स्वस्थ हो, आत्मविश्वास से भरपूर हो और ડ્રગ્સ જૈસી ઘાતક આદત સે હંમેશા હંમેશા દૂર હો.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે કેફી પદાર્થનું વ્યસન લોકોને તેમના લક્ષ્યથી ભટકાવે છે અને તેમના સપના પ્રાપ્ત કરવાથી દૂર કરે છે.
1: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: देशभर 28

20,000 સ્થળોએથી 1 કરોડથી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સહભાગીઓમાં માય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તેમજ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, યુવા ક્લબો, એનજીઓ અને આધ્યાત્મિક સંગઠનોના સહભાગીઓ પણ સમાવેશ થાય છે. આ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિ પામશે, જે અગાઉની અપેક્ષા કરતાં વધુ છે. મજબૂત આર્થિક સૂચકાંકો સુધારેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને નિકાસમાં રિકવરી દ્વારા સમર્થિત છે. ગઈકાલે જાહેર કરાયેલા એસબીઆઈ રિસર્ચ પ્રી મોનેટરી પોલિસી કમિટીના અહેવાલ મુજબ વૃદ્ધિ અંદાજ ભારતીય રિઝર્વ બેંકના અગાઉના અંદાજોથી સુધારો દર્શાવે છે, જે ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે ઘટાડવામાં આવ્યો હતો. અહેવાલમાં એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં ઉચ્ચ આવર્તન સૂચકાંકો માં વ્યાપક આધારિત ઉછાળાને કારણે સુધારેલા દ્રષ્ટિકોણને આભારી છે. એસબીઆઈ રિસર્ચે એ પણ નોંધ્યું છે કે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે વૈશ્વિક વાતાવરણ અનિશ્ચિત રહે છે, પરંતુ ભારતના સ્થાનિક અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી. વૈશ્વિક તેલ બજારની સમિતિની સમીક્ષા કરવા માટે આજે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરાયો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્યોએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ તેલ બજારની સ્થિરતાને ટેકો આપવાનો અને ભાગ લેનારા દેશોને અગાઉના વધુ ઉત્પાદન માટે વળતર ઝડપી બનાવવાની મંજૂરી આપવાનો છે. આંધ્રપ્રદેશ અને ઓસ્ટ્રેલિયાની સરકારે અમરાવતીમાં સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, સમાવિષ્ટ શિક્ષણ, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કૌશલ્ય વિકાસમાં સહયોગને મજબૂત બનાવવા 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આંધ્રપ્રદેશના શિક્ષણ, માહિતી અને ટેકનોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી નારા લોકેશ અને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શિક્ષણ, નાગરિકતા, કસ્ટમ્સ અને બહુ સાંસ્કૃતિક બાબતોના સહાયક મંત્રી જુલિયન હિલની ઉપસ્થિતિમાં આ કરાર થયા. અગાઉ શ્રી હિલના નેતૃત્વમાં એક ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ અમરાવતીમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને મળ્યું હતું. તે દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના ઝડપી આર્થિક વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓ અને વ્યવસાયોને રાજ્યમાં રોકાણ અને સહયોગ વધારવા આમંત્રણ આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયોના વડાઓની 2 દિવસની બેઠક આવતીકાલથી ઉત્તર પ્રદેશના લખનૌમાં શરૂ થશે. ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણના મુખ્ય વિષય પર આધારિત છે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત યુએઈના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે. બેઠકનો હેતુ બ્રિક્સ સંયુક્ત આંકડાકીય પ્રકાશન દ્વારા આંકડાઓના પ્રસાર, આંકડાકીય પ્રણાલી માં નવીનતા તથા જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. કાપડ મંત્રાલય બુધવારે નવી દિલ્હીમાં જીઆઈ અને બિયોન્ડ 2.0 પરિષદનું આયોજન કરશે, જેથી ભારતના જીઆઈ ટેગવાળા હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન કરી શકાય. કાપડ રાજ્યમંત્રી પાવિત્રા માર્ગારિતા આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે, જેમાં લગભગ 10 દેશોના ખરીદદારો, નિકાસકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ પરિષદ ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની સ્થિતિ મજબૂત કરશે. દેશભરમાંથી 100થી વધુ જીઆઈ રજીસ્ટર્ડ હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. ઇન્ડોનેશિયાના મદુરા ટાપુના પાણીમાં આજે 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતી એક હોડીમાં આગ લાગતા 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 41 લોકો ગુમ છે. તપાસ અને બચાવ સંસ્થાએ જણાવ્યું હતું કે હોડીના 225 મુસાફરોને બચાવી લેવાયા. ગુમ થયેલા મુસાફરોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, માહે, રાજસ્થાન અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં આજે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હરિયાણા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 2 દિવસ જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન નિકોબાર ટાપુઓ પર વાવાઝોડા અને વીજળી પડવાની સ્થિતિ યથાવત રહી શકે છે.
અમેરિકાના વોશિંગ્ટનમાં ગવર્નર બોબ ફર્ગ્યુસને રાજ્યવ્યાપી કટોકટી જાહેર કરી છે અને આગ પર પ્રતિબંધ લાદ્યો છે કારણ કે ભારે પવનને કારણે ઝડપથી ફેલાતી જંગલની આગ લગભગ 3,000 એકર સુધી પહોંચતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું.

0: હવામાન સેવાએ ભારે પવન અને ઓછી ભેજને કારણે મધ્ય અને પૂર્વ વોશિંગ્ટનના ભાગો માટે વોશિંગ્ટનની પહેલીવાર ખાસ કરીને જોખમી પરિસ્થિતિની રેડ ફ્લેગ ચેતવણી જારી કરી છે. ઇજાગ્રસ્ત ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકાના ભારતની બે ટેસ્ટ મેચના પ્રવાસમાંથી બહાર રહી શકે છે. શ્રીલંકાની આ શ્રેણી આગામી 15 ઓગસ્ટે ગાલેમાં શરૂ થશે. બેંગલુરૂના ઉત્કૃષ્ટતા કેન્દ્ર ખાતેની રમતગમત વિજ્ઞાન ટુકડી આગામી વ્યસ્ત કેલેન્ડરને ધ્યાનમાં રાખીને આ અનુભવી ઝડપી બોલરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવામાં ઉતાવળ કરવા દેવા માંગતી નથી. 2026 રાષ્ટ્રમંડળ રમત આજે રાત્રે ગ્લાસ્કોના પ્રતિષ્ઠિત હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે 1:30 વાગે શરૂ થશે અને રમતગમતની શ્રેષ્ઠતા મિત્રતા અને સાંસ્કૃતિક વિવિધતાના 11 દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે અમદાવાદને ઔપચારિક રીતે રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને યજમાન બેટન પ્રાપ્ત થશે, જે ભારતને શતાબ્દી 2030 આવૃત્તિ માટે યજમાન બનાવશે. ગ્લાસ્કોના પ્રખ્યાત હાઇડ્રો એરેના સ્ટેડિયમમાં 13,000 જેટલા લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. તે 11 દિવસની એથ્લેટિક સ્પર્ધાને અંતિમ તબક્કામાં પહોંચાડશે. આ કાર્યક્રમ અસંખ્ય સ્વયંસેવકોનો આભાર માનવાનું કામ પણ કરે છે અને સાંસ્કૃતિક સંગઠનો અને સમુદાય જૂથો દ્વારા છેલ્લા સમય માટે પ્રદર્શન સાથે યજમાનોને રજૂ કરે છે. 2030માં અમદાવાદમાં 24મી રાષ્ટ્રમંડળ રમતમાં સત્તાવાર ટ્રાન્સફર પણ આ કાર્યક્રમમાં દરમિયાન થશે. દૂરદર્શન ચાહકો માટે સમારોહનું જીવંત પ્રસારણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોએ હંમેશા નશાથી દૂર રહેવું જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી જોઈએ. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનું અર્થતંત્ર આશરે 7% દરે વૃદ્ધિની શક્યતા. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક પ્લસે આ વર્ષે સપ્ટેમ્બરથી દરરોજ 188,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમતિ આપી અને ગ્લાસ્કો રાષ્ટ્ર રમત મંડળ 2026નો આજે રાત્રે હાઇડ્રો એરેના ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ હવા મહેલ.
2: પ્રસ્તુત હૈ લક્ષ્મીકાંત શર્મા કા લિખા હુઆ નાટક અદાકાર.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: परीक्षा अमात्र एक शब्द नहीं, परंतु दरेक उम्मीदवार ना वर्षोनी अथाक तपश्चर्या, माता पिता नी अनंत आकांक्षाओ अने देश ना उज्ज्वल भविष्य तरफ नु पहलू पगथियू छे। आ व्यवस्था ने जाळवी अने दरेक उम्मीदवार नी वर्षोनी मेहनत ने योग्य सन्मान अने न्याय आपवो ए ज सरकार नी प्राथमिकता रही छे। अने एटले ज माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी ना मार्गदर्शन हेठळ केंद्र सरकारे युवा पेढ़ी ना भविष्य साथे चेड़ा करनारा असामाजिक तत्वों सामे अपनाव्यू छे पेपर लीक अने गैररीति सामे जीरो टॉलरेंस नु आकरू वलण, जे अंतर्गत जाहिर परीक्षाओं में पारदर्शिता सुनिश्चित करवा अने गैररीतियों अटकाववा माटे पब्लिक एक्जामिनेशन्स अमेंडमेंट विधेयक ने संसदीय मंजूरी प्राप्त थई छे। परीक्षा व्यवस्था साथे गैररीति करनारा गुनाहित तत्वों सामे 10 वर्ष सुधीना कारावास अने ₹10 करोड़ सुधीना आकरा आर्थिक दंड सहितना अत्यंत कड़क दंडात्मक पगला लेवामां आवशे। તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।
2: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
3: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
2: કઈ ઓફર?
3: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
2: બસ એટલું જ?
3: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો ₹5,000 સુધીની બચત।
2: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી।
3: વ્હાઇટ હાઉસ પ્રીમિયમ ફિટિંગ સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા।
0: અજીત સિંહ ઓર રોચક કોહલી ને ગીત કુમાર કા હૈ સંગીત રોચક કોહલી કા।

0: चित्रलोक कार्यक्रम का शेष भाग आप सुनेंगे ब्रेक के बाद।
1: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: KJIT સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
0: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
4: શૌર્ય ગાથા।

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 3.9 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા હતા. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે જલ્પા જાડેજાને રજા આપશો. શુભરાત્રી, જય હિન્દ.